0: કરો મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર
1: નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સુખને શોધવું પડે એનાથી મોટો દુઃખ શું હોઈ શકે છે. જ્યારે ભાઈ આપણે સુખને શોધવા નીકળીએ છીએ ને એ જ સૌથી મોટું દુઃખ છે, એનાથી મોટું દુઃખ શું હોઈ શકે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ આશી દેસાઈના અવાજમાં.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમ અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો નમ્ર સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ છોડનારને બહાનાની તાણ નહીં અને નિભાવનારને કારણની જાણ નહીં. એટલે કે કોઈ છોડવા માંગે છે ને કોઈ બહાનું જરૂરી નથી અને જે નિભાવવા માંગે છે ને એને કોઈ કારણની જરૂર નથી.

તો આપણે કહીએ છીએ ને કે ભાઈ વહેલી સવારે માત્ર ખાલી ત્રણ જ વ્યક્તિ જાગે છે. એક છે ભાઈ માં, મહેનત અને જવાબદારી. એટલે કહેવાય છે ને સવારમાં ખાલી ત્રણ જ વ્યક્તિ જવાબદારી લઈને જાગે છે. એક છે માં, જવાબદારી અને બીજી છે મહેનત. તો ચાલો જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો આપણને મહેનતનું ફળ જરૂરથી મળે.

આપણે તો જે આપણે વાત કરીએ ને કે ભાઈ ઘેર સમજણની, તો કહેવાય છે ને એક છાંટું ઘેર સમજણનો લાંગડીના આખા બગીચાને બાળી નાખે છે. એટલે ક્યારે કહેવાય છે ને કે જ્યારે કોઈક વાર આપણા સંબંધમાં જ્યારે ઘેર સમજણી એટલે કે આવી જાય છે ને, તે લાગણીના આખા બગીચાને એટલે કે ભાઈ બાળી નાખે છે. તો ચાલો ગુજરાતી ગીતોનું સમજણ આગલું ગીત લઈ લઈએ. સાની દમીના

દિવસનો સૂર્ય ઉગવાથી સવાર થતી નથી, વિચારોના પરિવર્તનથી પણ નવો દિવસ ઉગે છે. એટલે કહેવાય ને, ખાલી સૂર્ય ઉગે તો સવાર નથી થતી, પણ જ્યારે આપણે નવા વિચારો લઈને તેનું પરિવર્તન પણ કરીએ છીએ ને, ત્યારે નવો દિવસ પણ ઉગે છે. તો ચાલો સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ જીગાદાન કડવીના અવાજમાં લેવાય.

તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, અને આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર સુધી.